0: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين
1: اللهم صل على محمد وآل محمد وأجل فرجهم
0: مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته આ દુનિયાની અમે હાલત જે જોઈ છે, ખાસ કરીને ઇકોનોમિક સિચ્યુએશન જે છે, એક બાજુ જંગ થઈ રહ્યું છે પણ એના ઇફેક્ટ્સ અહીંયા અમે જોઈ રહ્યા છે અને બધાને વ્યાધી થઈ છે કે હવે શું થશે. ઘણા તમે એ જ પૂછા કરશે કે હવે શું થવાનું છે. એવરીબડી ઇઝ ઇન અ સ્ટેટ ઓફ એપ્રિહેન્શન. ને એનાલિસ્ટ જે છે, બીજા છે જે ડરાવે છે, બીજા કહે છે ના તમે લેસન લ્યો. મોહમ્મદ મરાંદી, પ્રોફેસર મોહમ્મદ મરાંદી જે છે તેહરાન યુનિવર્સિટીના, એ કહે છે કે આવી હાલત જો ચાલુ રહેશે, જો આ જંગ ચાલુ રહેશે, સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વર્સ્ટ ધેન ધ ગ્રેટ ડિપ્રેશન. ને ગ્રેટ ડિપ્રેશન શું હતું હું તમને સમજાવીશ થોડીક વારમાં. સઈદ અલી મુર્તઝા ઝૈદી ઝાવિયા, જે સ્કોલર પણ છે અને પોલિટિકલ એનાલિસ્ટ પણ છે, એ કહે છે કે અમે પાછળ જોવાની જરૂર છે. ઓલવેઝ લુક બેક એટ હિસ્ટ્રી. તો કે જે 100 વર્ષમાં થયું છે એ હવે પાછું થશે. તો કોવિડનું એક્ઝામ્પલ આપે છે. 1918માં જે મોટું ફ્લૂ થયું હતું, તો કે ઠીક 100 વર્ષ પછી પાછું એવું ફ્લૂ આવ્યું 2019માં. તો કે છે આ જે ડિપ્રેશન થયું હતું 1929 to 1939, ગ્રેટ ડિપ્રેશન, તો એ કે એ પણ પાછું થશે. તો વી નીડ ટુ લર્ન લેસન્સ ફ્રોમ ધ પાસ્ટ અને પ્રિપેર અવરસેલ્વ્સ, તૈયારી કરવાની જરૂર છે. 1929માં શું થયું? યુએસ ઇકોનોમી જે છે તે કોલેપ્સ થયું. તે પહેલાં રોરિંગ 20s હતા. 1929 પહેલાં લગા કહેતા હતા રોરિંગ 20s. તે વખતમાં સખત ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હતું, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બિઝનેસીસ વર બૂમિંગ. અને પછી 1929માં બધું કોલેપ્સ થયું. બેન્ક્સ કોલેપ્સ થયા, સ્ટોક એક્સચેન્જ માર્કેટ જે હતું વોલ સ્ટ્રીટ એ કોલેપ્સ થયું, અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સાવ ઓછું થઈ ગયું 10 વર્ષ સુધી. અને ઇકોનોમિક સિચ્યુએશન બહુ જ ખરાબ હતું. પ્રોફેસર મોહમ્મદ મરાંદી કહે છે કે જો આ જંગ ચાલુ રહેશે તો આના કરતાં ખરાબ થવાનું છે. ઇટ્સ ગોઈંગ બી વર્સ્ટ ધેન ધી ડિપ્રેશન, ગ્રેટ ડિપ્રેશન. પણ એ વખત આવો જ્યારે વખત આવે છે ત્યારે એક સેઇંગ છે, ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ બટ ટફ મેન ડુ. જે માણસો તૈયારી કર્યા છે વી નીડ ટુ સ્ટાર્ટ ઇમ્પ્રોવાઇઝિંગ. એક સ્ટોરી છે, એક સુથાર, સુથાર એટલે કાર્પેન્ટર. ડેનમાર્કમાં એક કાર્પેન્ટર હતો જેનું નામ હતું ઓલે કર્ક ક્રિશ્ચિયાન્સન. તો એ પણ આ વખતમાં હતો ગ્રેટ ડિપ્રેશનમાં. એનું પોતાનું કાર્પેન્ટરી શોપ હતું, ફર્નિચર બનાવતું હતું ઘરનું ઓન એન ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ, ઘરના કબાટો, ખાટલાઓ, ઓફિસ ટેબલ્સ. પછી જ્યારે આ ગ્રેટ ડિપ્રેશન આવ્યું, બેશક માણસો પાસે આવક ના હતું, ઇન્ડસ્ટ્રીયલ કોલેપ્સ હતું, માણસો એનું ફર્નિચર લેતા ના હતા. હવે માણસ શું કરે આ વખત? બસ બિઝનેસ બંધ કરીને સરકાર ઉપર ડિપેન્ડ થાય કે કમ્પ્લેઇન કરે? તો આ માણસ ઇનોવેટિવ હતો. એ કહે જે હું આ મોટું મોટું બનાવું છું, આ ફર્નિચર જે મોટા કબાટ બનાવું છું ને મોટા ખાટલા જે બનાવું છું લાકડાના, એનું સાઇઝ જે છે ને હું ઓછું કરી નાખું. આઈ શુડ મેક સ્મોલ વન્સ અને હું બચ્ચાને આપું તો બચ્ચા રમી શકે. સો હી કન્વર્ટેડ ઇટ ઇન ટુ અ ટોય ફેક્ટરી. ફર્નિચરથી લઈ ને હી મેડ ઇટ ટુ ટોયઝ. કે આ મોટાઓ ભલે હેરાન થતા હોય ગ્રેટ ડિપ્રેશન, બાકી બચ્ચાઓ રમવાનું મૂકશે નહીં. આ જ મોટા મોટા જે ફર્નિચર હતા એના હી મેડ મિનિએચર ફર્નિચર, નાના નાના ખાટલા, નાના નાના કબાટો, નાના નાના લેડર્સ, અને બચ્ચાઓ વાસ્તે રમકડા. અને હી બૂમ્ડ. અને નામ રાખ્યો લેગ ટોટ. લેગ ટોટ એટલે ડેનિશમાં પ્લે વેલ, And in 1934, he registered a company by the name of Lego. So leg tot thi Lego thai gyu. Aaj amara ma kon che je Lego nathi rahimo ya. 90 varas upar aa company che Lego. Bachpan thi 3 generation ke 4 generation Lego sathe rahima hase. Ti chalu thiyu wooden toys sathe. Lego wooden toys. પછી સેકન્ડ વર્લ્ડ વોર પછી એક ટેકનોલોજી આવ્યું જેમાં મોલ્ડિંગ મશીન ઇન્ટ્રોડ્યુસ થયું, ઇન્જેક્શન મોલ્ડિંગ. એટલે પ્લાસ્ટિકને તમે મેલ્ટ કરો અને પછી ઇન્જેક્શન મોલ્ડિંગથી તમે જે શેપ ખપતું હોય એમાં તમે બનાવી શકો. આજે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જે છે અમારું, તમે જોશો જાત જાતના ટોઈઝ જે છે. કોઈ તમે વિચાર થાય કે કેવી રીતે અમે એલાકા આવા ટોઈઝ બનાવી શકીએ છીએ. તમે એક ગાડી ઉપાડો અને એનું ડિટેલ્સ તમે જોશો, એક મોલ્ડ બનાવી અને પછી ઇન્જેક્શન મોલ્ડિંગ ટેકનિક વાપરે છે. તો આ માણસ એના દીકરા સાથે પેરઅપ થઈને દીકરો પણ બિઝનેસમાં ઘરી ગયો. આ મશીન લીધેલા 1947 ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન જે છે, અને ચાલુ કર્યા લેગો બ્લોક્સ બનાવવાનું, પ્લાસ્ટિક લેગો બ્લોક્સ. તો હવે વુડન ટોઈઝથી હવે પ્લાસ્ટિક બ્લોક્સ, અને બહુ જ પોપ્યુલર થઈ ગયું. તમે જોશો લેગો બહુ જ યુનિક છે. એનું લોકિંગ સિસ્ટમ જે છે, એનું હેડ હોય છે, એની બેઝ હોય છે, અને ઇટ લુક્સ વેરી વેલ. અને પછી રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આ કંપની બહુ જ મોટું થઈ ગયું, એક્સપાન્ડ થયું, અને ઇટ વોઝ અ ફેમિલી બિઝનેસ. ડેનમાર્કમાં બહુ જ અલગાનું ફાયદો થયું. પછી ડાયવર્સિફાઈ થવા માંડ્યા, કે હવે ટોઈઝમાં ખાલી નહીં પણ હવે થીમ પાર્ક્સમાં કરી ગયા. કેડબરી વર્લ્ડ જે તમે બર્મિંગહામ ગયા છો, તો ખાલી ચોકલેટ નથી, હવે થીમ પાર્ક છે, કેડબરીનું થીમ પાર્ક છે. તમે જાશો તો ફન ફેર છે,

તો એમ લેગોનું પણ ફનફેર કે માણસો અંદર જાય તો જે લેગોથી રમતા હતા એના મોટા સાઇઝના આઇટમ્સ હોય એ બાજુ, જસ્ટ ટુ ક્રિએટ ધેટ ક્રેઝ. ફેશન, વિડીયો ગેમ્સ, ટેલિવિઝન, મૂવીઝ બનાવવા માંડ્યા આ જ કંપની. અને એટલું ડાયવર્સિફાઈ થયા કે તે લોસ્ટ ફોકસ, ને પછી સંભાળી ના શકતા હતા. સો નાવ દે સ્ટાર્ટેડ મેકિંગ અ લોસ. ખાલી એ નહીં પણ હવે કોમ્પિટિશન વધી ગયું એક, બીજું બચ્ચાઓ સ્ક્રીન ઉપર આવી ગયા અને દે ડી નોટ હેવ ટાઈમ ટુ પ્લે વિથ લેગો. પ્લે ટાઈમ સ્કૂલના કરિક્યુલમના લીધે દેર વોઝ નો પ્લે ટાઈમ. તો લખાનો ડિમાન્ડ ઓછું થઈ ગયું. 1998માં, તો 1934માં રજીસ્ટર થયું, 1998માં દે મેક ધ ફર્સ્ટ લોસ. પહેલું ખોટ એ લખાનું. કેટલું? 23 મિલિયન પાઉન્ડ્સ નું ખોટ લેગોનું. 2000માં એલાકાની હાલત એવી હતી કે યુ આર લુઝિંગ $1 મિલિયન અ ડે. એલાકાની ઇકોનોમિક સિચ્યુએશન એટલું ખરાબ હતું, યુ આર લુઝિંગ $1 મિલિયન અ ડે. 174 મિલિયન પાઉન્ડ્સ નું ખોટ એ વર્ષમાં ખાલી. અને બિઝનેસ ગુરુ જે હતા એ કહેતા કે 2 વર્ષમાં આ કંપની જે છે બેંકરપ્ટ થઈ જશે. ઇટ વોઝ અ ફેમિલી બિઝનેસ. તો પછી 2004માં એટલે કહે કે અમે પોતે ફેમિલીમાં રાખ્યા છે, લેટ્સ હાયર સમબડી ફ્રોમ આઉટસાઇડ. તે 35 વર્ષના છોકરા જવાન જેમનું નામ હતું જોર્ગન વોન નુડસ્ટ્રોપ, એને હાયર કર્યા, 35 વર્ષનો સીઈઓ. તો એ આવ્યો ને એનું ગોલ હતું કે આઈ વોન્ટ ટુ મેક લેગો પ્રોફિટેબલ અગેન. લેગોનો જે ફાયદો હતો મને એને પાછું ત્યાં જ લઈ જવાનું છે. તો આ એક મોડલ થઈ ગયું છે. જે લોકો MBA કરે છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે કોલેજમાં તમે હો, દે વિલ ઓલવેઝ ટીચ યુ ધીસ મોડલ, કે આ લેગોનું મોડલ શું હતું. અને ઘણા વિડીયોઝ છે તમે જોશો યુટ્યુબમાં, અને જે લર્નિંગ પ્લેટફોર્મ્સ છે હંમેશા લખા આ લેગોનું પ્લેટફોર્મ, લેગોનું જે મોડલ છે, બિઝનેસ મોડલ જે છે એ ડિસ્કસ કરશું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અમારી વાસ્તે એપ્લિકેબલ છે. તો એના પ્રિન્સિપલ્સ, પહેલું એ કે ફોકસ. એ કે લેગોનું એક પ્રોબ્લેમ હતું કે તે લોસ્ટ ફોકસ. સેનાથી ચાલુ કર્યા હતા અને સેમાં ડાયવર્સિફાઈ થઈ ગયા, ધે લોસ્ટ ફોકસ. તો આ સીઓ આવીને કહે કે નો, વી નીડ ટુ ફોકસ અગેન. એ કે લેગોનું મકસદ શું હતું? ઓપન એન્ડેડ પ્લે. અમે ખબર હતું કે છોકરાઓ, એડલ્ટ્સ અને મોટાઓ પણ લેગો એડિક્ટ છે. આજ સુધી ખાલી બચ્ચાઓનું ગેમ્સ નથી, પણ મોટાઓ પણ જે લોકો લેગોમાં પડી ગયા છે આજ સુધી બચ્ચાઓ સાથે બેસી ગયા, પોતે બેસીને જ લેગો બનાવશે. ઓપન એન્ડેડ પ્લે વિથ ઇમેજિનેશન. તો કે વી નીડ ટુ ફોકસ દેર. તો પહેલું ફોકસ. બીજું એ કે વી નીડ ટુ બ્રિંગ બેક એફિશિયન્સી, સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે. સો વી નીડ ટુ સિમ્પ્લિફાય. અલગનું ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ જે હતું બહુ જ કોમ્પ્લેક્સ થઈ ગયું હતું, અને કારણ કે ડાયવર્સિફાઈ થયા હતા તો અલગનું ઓફિસ સિસ્ટમ વોઝ વેરી કોમ્પ્લેક્સ. તો કેમ એને સિમ્પ્લિફાય કરે અને વી સ્ટ્રીમલાઇન. ત્રીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ એ કે અમે અમારા કસ્ટમર્સને પૂછ્યા કરે કે લોકોને શું ખપે છે. દે આર અવર મેઇન ક્લાયન્ટ્સ, લેટ્સ આસ્ક ધેમ એ લોકોને શું ખપે છે. તો કસ્ટમર્સને કહે કે તમે આઈડિયાઝ બનાવો અને યુ સેલ ઇટ ટુ અસ, અને વી વિલ ડિઝાઇન લેગો એકોર્ડિંગ ટુ ઇટ. તો એ કે કન્સલ્ટન્ટ કરતાં વધારે કસ્ટમર તમે એડવાઇસ આપશે. જે લોકો તમારા પ્રોડક્ટ્સ વાપરે છે દે વિલ ગીવ યુ અ બેટર આઈડિયા દેન અ બિઝનેસ કન્સલ્ટન્ટ. બિઝનેસ કન્સલ્ટન્ટ જે હશે સ્કૂલથી આવ્યો હશે, કે કસ્ટમર હુ યુઝિઝ યુર પ્રોડક્ટ તમે એને પૂછ્યા કરો, ઇટ્સ મચ મોર રિલાયબલ. તો પછી કસ્ટમર્સ જે એડવાઇસ કરતા હતા એ પ્રમાણે દે સ્ટાર્ટેડ મેકિંગ લેગો મોડલ્સ. ચોથું, આ મને ખબર છે તમે બહુ મગજનું આમ રાખો. આ સીઈઓ આવી કે સીઈઓ આવીને કહે કે અમે બધું નહીં કરી શકશું, ટીવી અમે કરવું છે, થીમ પાર્ક્સ અમે કરવું છે, વી કાન્ટ હેન્ડલ એવરીથિંગ. અમે ખાલી લેગો ઉપર ફોકસ કરે, પણ અમારા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ હોય કોની સાથે, જે ટ્રસ્ટેડ બ્રાન્ડ્સ છે માર્કેટમાં. સો દે હેડ અ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિથ સ્ટાર વોર્સ, હેરી પોટર ને માર્વલ. માર્વલ જે કોમિક્સ બનાવતા હતા અને ટીવી સિરિયલ્સ, હેરી પોટર તમે બધાને ખબર છે જે નોવલ હતું, અને સ્ટાર વોર્સ ઇટ વોઝ અ ટીવી પ્રોગ્રામ વિચ બીકેમ અ હિટ. તો કે અમે આની સાથે પાર્ટનરશિપમાં જશું. એટલે કે ભલે

એન્ટરટેઇનમેન્ટ કરતા હોય, વી વિલ ડુ ધી પાર્ટનરશિપ વિથ ધેમ. અને એલાકાના જે મોડલ્સ છે સ્ક્રીન ઉપર, એ પ્રમાણે અમે લેગો બનાવશું. તો જમાનામાં જે લેગો આવતું હતું, વી હેડ ટુ મેક અવર ઓન મોડલ્સ. હવે તમે લેગો સ્ટોરમાં જશો તો તમે જોશો હેરી પોટર છે, સ્ટાર વોર્સ છે, સ્ટાર વોર્સના જે પ્લેન્સ છે, કેરેક્ટર્સ જે છે, હેરી પોટરના કેરેક્ટર્સ છે, એના પ્રમાણે તમે લેગો બનાવવાનું. તો આ ચાર સ્ટ્રેટેજીસ ઉપર ધી કંપની ટર્ન અરાઉન્ડ 2015માં ઇટ બિકેમ ધ બિગેસ્ટ ટોય મેન્યુફેક્ચરિંગ કંપની. $5.2 billion એન્ડ વર્થ, 17,000 એમ્પ્લોઈઝ, ઓવર 140 કન્ટ્રીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ. ઠેક ઠેકાને બ્રાન્ચિસ પાછું ખુલી ગયા, સ્ટાફ બધા આવી ગયા. ઇટ્સ બિકમ અ બિઝનેસ મોડલ. તો હંમેશા કે તમે કહેશો, વોટ આર ધી લેસન્સ ટુ લર્ન ફ્રોમ લેગો? પહેલું, ઇમ્પ્રોવાઇઝ. જ્યારે આવું તકલીફનો મોકો આવે, તમે હિંમત નહીં હારો. ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ બટ ટફ મેન ડૂ. અકલ દોરાવવાની જરૂર છે. વી નીડ ટુ બી ઇમેજિનેટિવ. ઇકોનોમિક ક્રેશ પણ જો થાય, વી નીડ ટુ ઇમ્પ્રોવાઇઝ. જે આસપાસ ફેસિલિટીઝ હોય એ પ્રમાણે કામ કરી, મગજ દોરાવીને કામ કરવાની જરૂર છે. વી નોટ સિટ બેક એન્ડ કમ્પ્લેન એન્ડ ગોઈંગ ટુ ધી વેલફેર સિસ્ટમ. ઇમેજિનેશન વાપરવાની જરૂર છે. બીજું એ કહે છે, લેસન ફ્રોમ લેગો, ફોકસ બિફોર યુ સ્કેલ. જવાનીમાં કે તો જ્યારે અમે પૈસો જોઈએ છે, કોઈ બિઝનેસ મોડલ અમે ચાલુ કરે, એ જોશમાં જ્યારે પૈસો જોઈએ છે, વી ટ્રેન ટુ ડાયવર્સિફાય કે ગ્રો વેરી ફાસ્ટ. કે વેન એવર યુ વોન્ટ ટુ ગ્રો, બી ફોકસ્ડ. તમારો ફોકસ ગુમાવો નહીં. સો ફોકસ બિફોર યુ સ્કેલ, બીજું. ત્રીજું, સિમ્પ્લિફાય ટુ એમ્પ્લિફાય. તમારું સિમ્પ્લિસિટી તમે ભૂલો નહીં. ડોન્ટ મેક યુર સિસ્ટમ વેરી કોમ્પ્લેક્સ. લેગોનું એક ડ્રોબેક હતું કે ઇટ બિકેમ વેરી કોમ્પ્લેક્સ, સો ઇટ બિકેમ ડિફિકલ્ટ ટુ મેનેજ. તો સિમ્પ્લિફાય ટુ એમ્પ્લિફાય. કહે છે, સિમ્પ્લિસિટી, ફોકસ એન્ડ ઇમેજિનેશન નેવર ગો આઉટ ઓફ ફેશન. સિમ્પ્લિસિટી, ફોકસ એન્ડ ઇમેજિનેશન નેવર ગો આઉટ ઓફ ફેશન. ચોથું, લિસન ટુ યોર કોમ્યુનિટી, લિસન ટુ યોર કસ્ટમર્સ. તમારું જે બિઝનેસ હોય, હંમેશા તમારું પલ્સ જે છે એ કસ્ટમર ઉપર રાખો. કસ્ટમરને શું ખપે છે એ પ્રમાણે યુ ડિઝાઇન યોર બિઝનેસ. તમારા પણ આઈડિયાઝ હોય, પણ યુ ચેન્જ વિથ ટાઈમ્સ. માણસોના પ્રાયોરિટીઝ ચેન્જ થતા હોય, એટલે કે તમે સજેશન આપે. સો લિસન ટુ ધેમ કે યુ વિલ નોટ ગો રોંગ. પાંચમું, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. કહો કે અમે થાય કે અમે બધું કરવું છે બિઝનેસમાં, જે કરતો ઓલો પૈસો બનાવે છે, મને એના જ જેવું જ થવું છે. એ જે કરે છે મને કરવું છે. તમારું જે મોડલ હોય, ઇફ હી ઇઝ અ ટ્રસ્ટેડ પર્સન, એની સાથે પાર્ટનરશિપમાં જાઓ. તું કર તારું, હું મારું કરું છું. લેટ્સ હેવ અ પાર્ટનરશિપ એન્ડ વી ગ્રો, વી ઓલ ગ્રો ટુગેધર. એકબીજાના પગ કાપવામાં કાંઈ ફાયદો નથી. ના, એ કરે છે તો હું પણ કરીશ. ઇટ્સ નોટ હેલ્ધી. તો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. અને છઠ્ઠું કહે છે, નેવર ફોગેટ ધ વાય. તમારું નિયત શું હતું ચાલુ કરવાનું? એ કહે છે, લેગો જ્યારે પોતે આ કાર્પેન્ટર સુથાર જે હતું જ્યારે ચાલુ કર્યો, એનું નિયત હતું કે બચ્ચાઓ રમે, ઇમેજિનેટિવલી રમે. અને પછી જેમ એલાકા ગ્રો થયા, એલાકા જ્યારે એક્સપાન્ડ કર્યા, ત્યારે તે લોસ થેરવાય, પૈસામાં પડી ગયા કે હવે બધું કરવું છે. સો નેવર લૂઝ યોર વાય. તમે શું કારણે તમારો બિઝનેસ ચાલુ કર્યા હતા, સ્ટીક ટુ ધેટ. તો આ બધા પોઈન્ટ્સમાંથી આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જે છે એના ઉપર મને થોડું ફોકસ કરવો. તમે જોયા કે લેગો જ્યારે નીચે જતું હતું, સો ધે પેડ અપ વિથ સ્ટાર વોર્સ, હેરી પોટર અને માર્વલ. ઠીક, એ લોકોનું ખાસિયત શું હતું? દેવા સ્ટોરી ટેલર્સ. હેરી પોટર જે હતા, સ્ટાર વોર્સ, માર્વલવાળા જે હતા, દેવા સ્ટોરી ટેલર્સ, કોમિક બનાવતા હતા. સો લેગો એન્ડ સ્ટોરી ટેલિંગ, ઇટ ટેક્સ ઇમેજિનેશન ટુ અનધર લેવલ. પણ આ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, દુનિયાનું જે હમણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, જવાનિયાનું મગજ ક્યાં જાય છે? ધીસ પીપલ આર ફોકસ્ડ ઓન અવર ચિલ્ડ્રન. સ્ટાર વોર્સ, હેરી પોટરને તમે જો, દે આર ટ્રાઇંગ ટુ બ્રિંગ અ કોન્સેપ્ટ. અને બધા હુક્ડ છે અમારા જવાનિયા.

અને એના લીધે દે હેવ ટેકન ઓવર ધી મીડિયા ઇન્ડસ્ટ્રી અને દે કંટ્રોલ ધી નેરેટિવ. તો આ સ્ટાર વોર્સ વાપરીને, હેરી પોટર વાપરીને, એ લોકોના કોમિક્સ વાપરીને, સિનેમાના જે સિરિયલ્સ છે, દે ઓલવેઝ સેન્ડ આઉટ અ મેસેજ. અને એ પ્રમાણે વી હેવ લોસ્ટ ધી નેરેટિવ. જે એ લોકોને ખપે છે એ લોકોને કહીએ છીએ. તો આજે લેગો પણ છોકરો બનાવતો હશે, હી વિલ મેક ઇટ એકોર્ડિંગ ટુ ધેર કેરેક્ટર્સ. ને મીડિયા લખાના હાથમાં છે. સો ધ ટોપ 1% કંટ્રોલ 80% ઓફ ધ મીડિયા. ને પછી લખાના ન્યૂઝ ચેનલ્સ પણ છે, બીબીસી છે, સીએનએન, ફોક્સ, એબીસી, અલ જઝીરા. સો એના લીધે જે ન્યૂઝ છે હવે દુનિયામાં જે થઈ રહ્યું છે, કારણ કે હવે મીડિયા લખાના હાલત હાથમાં છે, જે એ લોકોને કેવું છે એ લોકો અમે કહેશે. ગઈકાલના જુમાના ખુતબામાં શેખ કાઝીમને જો તમે સાંભળ્યા હોય કે જે 6 મેદાનમાં જે કામ થઈ રહ્યું છે, વોર ફ્રન્ટ છે, ઇકોનોમિક વોરફેર છે, ડિપ્લોમસી છે, એમાંથી એક હતું વોર ઓફ નેરેટિવ્સ. કોણ તમે કહી શકીએ કે સાચું શું છે? આજે બધા જે ન્યૂઝ જોઈ છે તે બિગ ટોલ ડિફરન્ટ નેરેટિવ. આજે ટ્રમ્પને તમે સાંભળશો એ તમે કહેશે વી વોન ઇટ, નેવી ખલાસ ઈરાનનું, એરફોર્સ ખલાસ, બીકોઝ દે કંટ્રોલ ધી નેરેટિવ. તો આ વોર ઓફ નેરેટિવ જે છે, વોર ઓફ મીડિયા જે છે, એના ઉપર ભાર આપવાની જરૂર છે, ખાસ હમણાંના સિચ્યુએશનમાં. અને હંમેશા હું કહું છું કે ડોન્ટ ડિપેન્ડ ઓન ધી મેઇન સ્ટ્રીમ મીડિયા. જે બીબીસી છે, ફોક્સ છે, એના ઉપર ડિપેન્ડ નહીં થો. ગો ફોર ઇન્ડિપેન્ડન્ટ મીડિયા. યુટ્યુબમાં પુષ્કર છે, જજ નેપોલિટાનો છે, સ્કોટ રિટર છે, તમે એને સાંભળો. ટીએમજે છે, અમારું પોતાનું ધ મુસ્લિમ જર્નલ. આ છોકરીઓ ભેગી થઈને કામ કરે છે. તમે લખાનું જો ફોલો કરશો, ટીએમજે, જે ટીએમજે હોસ્પિટલ છે, જો તમે યાદ ના રહેતો હોય તો ટીએમજે હોસ્પિટલ, એ પ્રમાણે ટીએમજે, સી ધ નેરેટિવ દેટ દે ગિવિંગ. સબીલ મીડિયા છે, જે લોકો ઉર્દુ વ્યૂઅર્સ છે, સબીલ મીડિયા જે ઈરાનથી આવે છે, ફોલો ધેમ, જોઈ લખે કેવું નેરેટિવ તમે આપે છે. શહીદ આયતુલ્લાહ ખામેની, ખુદા એમને રહેમ કરે ઇન્શાઅલ્લાહ, એનું આખું આ બુક છે જિહાદ એ તબીન. એમાં એ કહે છે કે દે લાઈ વિથ સર્ટન્ટી ધ ધોઝ લિસનિંગ સ્ટાર્ટ ટુ બિલીવ ઇટ મસ્ટ બી ધ ટ્રુથ. આયતુલ્લાહ ખામેની કહેતા હતા કે લખે જ્યારે જૂઠું બોલે છે એવા સ્ટ્રેટ ફેસથી જૂઠું બોલશે કે તમે લાગશે સાચું છે. તમે ટ્રમ્પને જો, હેક્સેથને તમે જો, મિનિસ્ટર ઓફ વોર, અને એક કોઈક પોલિટિશિયન્સ જ્યારે બોલતા હશે સો કન્વિન્સિંગ, આંખ પણ બંધ નહીં કરે. એટલે કે ફેશિયલ એક્સપ્રેશન તમે જો, ત્યાં ટ્રેન્ડ નટિન્યાહુને તમે જો, મીઠા બોલથી તમે જૂઠું કહેશે અને માણસો માની જશે. દે લાઈ વિથ સર્ટન્ટી દેટ ધોઝ લિસનિંગ સ્ટાર્ટ ટુ બિલીવ ઇટ મસ્ટ બી ધ ટ્રુથ, એન્ડ દેટ ઇઝ વાય તબીન, વિચ ઇઝ સ્ટ્રાઇવિંગ ટુ ક્લેરિફાય. તબીન એટલે શું? યુ સ્ટ્રાઇવ ટુ ક્લેરિફાય. ઇઝ અ રિસ્પોન્સિબિલિટી અપોન ધી ઉમ્મા. ઉમ્માનું રિસ્પોન્સિબિલિટી છે કે લખા તબિયન તબિયન કરે, દે શુડ સ્ટ્રાઇવ ટુ ક્લેરિફાય. તો આ વોર જ્યારે ચાલુ થયું, 10 છોકરા જેનઝી જવાન છોકરો ભેગા થઈ ને આ આયતુલ્લાહ ખામેનીનું કદાચ બુક વાંચ્યા હશે કે ના, કંઈક આયતુલ્લાહ ખામેનીનું આજનું સ્ટેટમેન્ટ નથી. આ બુકમાં તમે જોશો 1993માં ત્યારથી વાત કરતા હતા કે અમે જંગમાં હતા પણ માણસોને ખબર નથી જંગમાં શું થયું. ઈરાન ઇરાક વોરમાં ઇટ્સ અવર ડ્યુ રિસ્પોન્સિબિલિટી ટુ ટેલ ધ વર્લ્ડ. પાછું 2018માં સાયબર સેક્શનનું જે મિટિંગ હતું એમાં ઈ જાય નીકળીએ કે તમારું બધાનું રિસ્પોન્સિબિલિટી છે કે તમે આ મીડિયા ઉપર તમે કામ કરો. તો આ છોકરાઓ ભેગા થઈ, એનું ગ્રુપનું નામ છે એક્સપ્લોઝિવ મીડિયા. શું કહી રહેલા કા કે અમારું કામ છે કે લખા ભલે વોર કરતા હોય પણ વી હેવ ટુ ગીવ ધ ટ્રુ નેરેટિવ. ઈરાનમાં દે હેવ મેડ અ પોઈન્ટ કે પબ્લિકને એ લખા જૂઠું નાખીએ. દે હેવ ટોટ ધેમ ટુ બી પોલિટિકલ એનાલિસ્ટ, ઓલ્ધો મુનાફિકીન ત્યાં પણ કામ કર્યા છે. 100 જેટલા ચેનલ છે જે જૂઠું બોલતા હોય છે ઈરાનમાં. પણ ગવર્મેન્ટનું જે ચેનલ છે, તસનીમ જે છે, કે પ્રેસ ટીવી તમે કહો કે ઈરના તમે કહો, દે ઓલવેઝ ગીવ ધેમ ધ રાઇટ analysis. So people have started to think right.

બાકી આ નેરેટિવ બધાને ખબર નથી. તો આ છોકરાઓ ભેગા થઈને કે છે, 10 છે, માગે છે, 10 છોકરાઓ છે, એક્સપ્લોઝિવ મીડિયા, કોઈના નામ નથી ખબર. એલાકા ભેગા થઈને શું કીધા કે અમે જે છે અમેરિકન પબ્લિકને એજ્યુકેટ કરવું છે કે સાચું શું છે. અમારા પોતાના પબ્લિકને તો ખબર છે અને દુનિયામાં જે થોડાક પર્સન્ટેજ છે એ લોકોને ખબર છે શું થઈ રહ્યું છે, પણ અમેરિકન પબ્લિક જે છે એ લોકો અંધારામાં છે. જવાનીઓ જે છે દે આર ઇન્ટોક્સિકેટેડ વિથ સ્ટાર વોર્સ ને હેરી પોટર ને એમાં, તે ડોન્ટ નો રિયાલિટી. તમે શું કરે? તો આ જ લેગો ઉપર એ લોકો, લેગો વિચ હેડ બીકમ સો પોપ્યુલર, 5.2 બિલિયન ઇન્ડસ્ટ્રી, હરેક માણસ 4 જનરેશન લેગો રમ્યું છે ને હમણાં બધા લેગોના મૂવીઝ જોઈ છે. ઠીક છે, અમે આ લેગો મૂવીને લઈ વી વિલ ગીવ અવર નેરેટિવ. તો ચીપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ લેગોનું મોડલ વાપરી અને દે હેવ ક્રિએટેડ વિડીયોઝ, અને વિડીયોમાં દે ગિવિંગ આઉટ અ ટ્રુ નેરેટિવ કે શું થઈ રહ્યું છે. અને હવે ન્યૂઝ ચેનલ્સ બધા જાગે છે. તમે અલજઝીરાને સાંભળો, વેન્જન્સ ફોર ઓલ, હાઉ ઇરાન્સ લેગો વિડીયોઝ વોન ધી નેરેટિવ અગેન્સ્ટ ટ્રમ્પ. ઇઝ ઇરાન બીટિંગ ધ યુએસ એટ ઇટ્સ ઓન પ્રોપોગાન્ડા ગેમ? બીબીસી વાળા પણ ચાલુ કરી ઇન્વેસ્ટિગેટ કરવાનું કે કોણ છે એક્સપ્લોઝિવ મીડિયા. દે હેડ અ બિલિયન વ્યૂઝ, 1 બિલિયન વ્યૂઝ ઓન એક્સ. તો બધા જોઈ છે આ લેગો, લેગો મૂવીઝ. ધીસ ઇઝ ધ વોર ઓફ નેરેટિવ. તો આ છોકરાનું તમે ઇમેજિનેશન જો, જીનિયસીસ છે. એલાકામાં ઉજાગરો આવી ગયું હતું, દે વર ઇમેજિનેટિવ. અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, એ કંઈ ઓફિશિયલ પાર્ટનરશિપ પણ નથી લેગો સાથે, પણ એ કે લેગો આટલા આગળ વધી ગયા, અમે પોતાના વિડીયો બનાવશું કોઈ નહીં જોઈએ. સો ધે પાર્ટનર વિથ લેગો ઓન ધી ઇન્ટરનેટ, એલાકાના પોતાનું ગેમમાં એલાકાને નેરેટિવ આપે છે, એક્સપ્લોઝિવ મીડિયા. અને એક વિડીયો બનાવવાનું કેટલું બજેટ છે? $20, $30. $30 વિડીયો, 1 બિલિયન વ્યુઅર્સ અને ધ ટ્રુ નેરેટિવ, એસિમેટ્રિક વોરફેર. તમે આટલા બધા પૈસા વાપરીને મોટું જેટ ફાઈટર બનાવો, પછી લાખ આવીને $200 તમે ડ્રોન બનાવી દે, વિચ ઇઝ મોર લીથલ દેન યુર જેટ ફાઈટર. ધીસ ઇઝ કોલ્ડ એસિમેટ્રિક વોરફેર. તો આ મીડિયામાં પણ ધીસ ઇઝ એન એસિમેટ્રિક વોરફેર. મીડિયામાં તમે આટલું બધું પૈસો નાખો ટુ ક્રિએટ અ નેરેટિવ, મોટા પ્રેઝન્ટર્સને હાયર કરો, એડવર્ટાઇઝ કરો અને ફાઇન સેટઅપ બનાવો અને તમારું ચેનલને નેટવર્કિંગ તમે કરો, વિચ ઇઝ ગુડ. પણ આ જીનિયસીસને તમે જો, ઈ જ પ્લેટફોર્મ વાપરી, પોતાનું ઇમેજિનેશન વાપરી અને લેગોનું મોડલ લઈ અને ધીસ ગિવિંગ આઉટ અ નેરેટિવ. એક જ ફિકી ઇશ્યુ છે, તમે એનું મ્યુઝિક તમે સાંભળશો, એટલે કે જે મ્યુઝિક રાખ્યા છે બિકોઝ ઇટ્સ મેન્ટ ફોર ધી વેસ્ટર્ન ઓડિયન્સ. તો મ્યુઝિક એલાકાનું હલાલ છે કે હરામ છે, હવે એ ફિકમાં જોવાનું છે. અને દે યુઝિંગ રેપ મ્યુઝિક. રેપ મ્યુઝિકમાં શું છે કે દેર વર્ડ્સ, તમે વર્ડ સાંભળશો એટલે કે પોતે મેસમરાઇઝ થઈ ગયા છે અમેરિકન પબ્લિક, આ શું બોલે છે, અમે કેમ ખબર ના હતું. બટ ઇન ધ ફોર્મ ઓફ મ્યુઝિક દે આર ગેટિંગ ધ ટ્રુ નેરેટિવ. સો ધીઝ આર જીનિયસીસ. અને અમારા બધા વાસ્તે ઇબ્રત છે, અમારા જવાનીઓ જે છે, વી નીડ ટુ સ્ટાર્ટ યુઝિંગ અવર ઇમેજિનેશન. માણસો છે ત્યાં બારે જે કામ કરે છે, અમારામાં પણ તાકાત છે. તો હવે જે હાલત આવી રહ્યું છે, વી આર નોટ ગોઈંગ ટુ બી સ્પેર્ડ. પેટ્રોલનો ભાવ આજે અમે જોઈ છે, ઇટ્સ ગોઈંગ હાઈ. ઇકોનોમિક સિચ્યુએશન, ચીજોના ભાવ ચડશે, અમારા બિઝનેસ મોડલ્સ જે છે વિલ હેવ ટુ ચેન્જ, વી વિલ હેવ ટુ બી ઇમેજિનેટિવ. અને દુનિયાની જે હાલત છે, વી કેનોટ આઇસોલેટ અવર સેલ્વ્સ. અમારી જે વાજિબાત છે એને પૂરી કરવાની જરૂર છે. વી નીડ ટુ ટ્રિગર અવર ઇમેજિનેશન. આખો દિવસ જો અમે ફોન ઉપર બેસશું, વી આર ગોઈંગ ટુ લૂઝ ધીસ પાવર ઓફ ઇમેજિનેશન. ભણેલા છે પણ ગણેલા નથી, બિકોઝ વી ડોન્ટ સ્પેર ટાઈમ ટુ થિંક. ગઈકાલના જુમાના ખુતબામાં વી નીડ ટુ ઇન્ક્રીઝ અવર નોલેજ, વી નીડ ટુ ઇન્ક્રીઝ અવર સ્કિલ્સ. અમારું તફક્કુર વધારવાની જરૂર છે. કીપ સમ સ્પેર ટાઈમ જસ્ટ ટુ થિંક. તો ઇમેજિનેશન થોડુંક પાછું કામ કરે. ને વડીલો છે, સક્સેસફુલ બિઝનેસમેન છે, એલાકા સાથે જઈને બેસો, જો એલાકા શું કહે છે, એલાકાના વિચારો શું છે,

0: સાહેબ છે, એનું મોડલ જે છે, અને કેટલા બીજા છે અમારા જમાતમાં. વી આર બ્લેસ્ડ, અમારી પાસે ટ્રેઝર છે. વી શુડ નોટ વેસ્ટ ટાઈમ. ધીસ ઇઝ અ ટાઈમ ટુ ઇમ્પ્રોવાઇઝ. તૈયારી કરે. જો આ ગ્રેટ ડિપ્રેશન આવવાનું હોય તો વી આર અ સ્ટેપ અહેડ ઇન્શાલ્લાહ. ખુદાને તોફીક આપે ઇન્શાલ્લાહ કે આમાંથી અમે ઇબરત લઈ શકીએ, અમારામાંથી ઉજાગરો આવે, અમે તૈયારી કરી શકીએ ઇન્શાલ્લાહ. અને ઇન્શાલ્લાહ જે ઉમ્મતનું જરૂરી છે એમાં અમે ખિદમત કરી શકીએ અને કામયાબ થઈ શકીએ ઇન્શાલ્લાહ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.
1: Across borders, across terrain, across time. Because reliability begins before the engine starts. Every load secured, every journey tracked. Moving industries forward, kilometer by kilometer. Golden Group, partner with a logistics company you can trust.